0: 이시 한뭐 뮤직 앨범 마이타리네 게 세트 오이노 폰키버세 닝싱 비리브라 까리게
1: 안 하큰 보이노 퍼스트 야오버디 니니기 본시니 미쿠키 콩로이니에나 사키바 이나 앙앙웨다 아 간다다 라메쇼닝 토잔 이바 아두가 바노 코이게 드라 바시콩고 다감비 오이노 보톡비라가 아두기 마통다 라이시나 비디오 필름 싱도니
0: 비디오 필름 싱도네 봐. 아두가 비디오 필름 싱도디 얌생나 필름원의 이행 버싱나 얌버 칸가니 아두가 담두다 얌나 포플러로 기밤 얌나 얌나 밤나 기버시디 코이나 오디오 캐셋 하이나버시 오디오 캐셋 하이나버시 레이더가 다저럭네 와다 사기 카이너름다이 농시바 코치 당버 호르 레 카이나가 하이베세 아디 숨나땡기 힝가 먹기 와리두나 카이나 토리버시 아둠 코이르비 세싱이 하이베다레
1: 아 가이나람 다이눔 시베시나 아이 레샤리
0: 레샤리
1: 레샤리 해버디 아두 너무 막아 좀 찌일래 찌버디 파우버시나 용팔아간 외나 아이기 쇼나 담비럭 마하이가드라 용팔아간 외나 파우레 아두 용팔레 아두 자히도다 1990도 용판 말레 아두 이마통다 1992도 니나미세 아간오시나 아직이 숙나탕기 행음기 와리도나시
0: 기기 행봉이 매요 해봐
1: 아 아두기 마망 91 트라이드 나모 카노 외레 피랑기 마룹 카이나
0: 콩 어 피랑기 마룹 카이나 콩 얌파자바 케노 오디오 케 생아타니
1: 거 오디오 응아타니
0: 허지키 케노도 카이나람 다이눙시바 아두가 피랑기 마룹 카이나 콩로 아 이세이 아니시기 세링 바 강제니 닝싱 비리브라
1: 카이나람 다이눙시바 시슈 신 시슈 비에시당네
0: 비에시당
1: 아두 피랑기 마룹 수 비에시당
0: 오
1: 아두 슈브나 탕기시나 다케케 와 헹노
0: 디케 와 헹노 노가 하이 비싱시 회미암 다제레도 이싱의 시기 토름시 워리사시 세타시시 에코이가 이치루파 워리사바시 각드나타나 에코이기 리스너 메암음스 호직시 에코이기 시기 토럼스데제 사루 야나나 바두가 통그람 럭스미 세식 비시나 스튜디오 들락드나 마양고 워리사두리 타바데 코이기 리스너 메암음망 사이디 폰 킹이시 폰음 땅로 코체게 두가 워리사시 할로
2: 할로
0: 다람노 옥체리 하와이 밤 이보소 오마리 콘젤세 하이 하이 딱비오 카리 거기 링신 비리방 시기 게스데기 카리 카리 와품 타비니
2: 마 나기 총진다 볼레블루니 하이베이 제도 안타 칸제 제도 안타 타데니 쳇비라 무 메담데기 아기 이세야 아마 쳇고 마텀네 이세기 쿠르타이 타데 마치 이세도 마얌기 토르가 마치 파제니 파제로이 마치기 ये मतांग थिदे अंतन यार गदी अंतन ममुतानक तापिलो मुबा
0: तापिलो गदुरबो फमसियो जिकी दो कितंग मे एकसिंग नंग त हाइबियु बा आ जिकी कनागी थोंजिन द बुलिय लुनेसी मतिया म सपिरो मो हाइबसिमा
2: कनागी थोंजिन द बुलिय लुनिय हाइबे छै दो अंतन सपिरो मुबा
0: अदुम दिसानी अदुना तब अमा हाइबिबो वफम दो अमुतंग
2: अगोगी जाय अम छको मतम द छुर ता बता द भैया योवी स्टाइल दि फजबगी मयाम न प खपदे जेना फजहन मयाना मना हनबद मछि करी उपाय लेगे मछि की मतांग अच्छीदा अंतन ताकिलम बया कला अंतन जनबा
0: फनी फनी खगि लेंसिन बिरि बंगसि की गेस्ट की अदोंगी पखुम ताबिरसि
1: होय इसैय मसक मतमदा सुरसा न सकत बयादे सही दु सुरसा द्रगदी ताबद सुनुंगाय रोय म्युजिक खोंगद सुसान द्रगदी नुमाइते अदन इसैय मसक मतमदा सुरसा बयसे आर्टिस्ट सिंह दि अमरु
0: ओयबा
1: ताबि मिने सुनुंगाय जाबा
0: अदे सुरसा
1: रगदी सुरसा रगदी नुंग छकपद सोखने नुमाइबा अदन म्युजिक म याउ द्रगदी खोइन लौरि बसे स्थाय अंतरासिगि लोभम छै मानद
0: बसुलेबा
1: हायबदि दीदेगी होरो सुमाइने रे लोबा फ्लेटगी लोबा दशमाइना साप्ते लोबा मे हमले बनी ना को अदन इसे इसीगी खैगी फिलर म्युजिक लाक बंदन लाक मतम दरग मतम ददी म्युजिक आउ ददी नुआई ते खोंग तरग देखो लोबु दन नुआई ते दन को माइन तो बस हमले ये अदन हाय मति अमा सक्सेस रखे अदन हम नम दी आउ तरे कंग नदन सास
0: को कैसे कह दिए ngasi di nangoi khoi de recorded jiki hari bakana gi thongjin de bu le lu ni si khoi de recorded le ri bani listeners ne su dum toina tari ba khandi re pisei di yam toina khala pisei sing ne ha ba tare adu mati ema si live oina taminas
1: kan